0: બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં પહોંચી શકે છે.
1: દિલ્હીમાં નિકટ પડી જાય છે.